0: ગરમી ઘણી ને ખમા ઘણી
1: કઈ ઘણા કાકુ ખમા ઘણી ને ગરમી ઘણી
0: વાત આય
1: ઓર કાકુ કી કર તબિયત બીજી
0: બસ બઢિયા એક એક તો વે કૃષ્ણભાઈ ખંકોળિયો
1: અરે ભાઈ તો રામા તમ કરું ભાઈ સા રામ રામ
2: હા રામ રામ કૃષ્ણજી રામ રામ
1: રામ રામ ભાઈ સા રામ રામ
0: એક તો વે ખંકોળિયો ને એક વે પંપોળિયો
1: ખંકોળિયો
0: હા
1: કોઈ ફૂલસી બેજા ને ખંકોળિયો કે કાકુ એને
0: હે
1: કોઈ ફૂલસી બેજા ને ખંકોળિયો કે
0: ઓ વાહ વાહ વાહ વાહ તાવડે દિમાગ આડું કામ કર્યો પછી બિન બધી ખાડે પાણી ખંકોળી ખોલે રામ રામ લાગો લાગો ભાત કરલો હે હા રામ રામ રામ રામ કોણ બોલો ઓ ઠાકર બોલે
2: રામ રામ ઠાકર આજ અવાજ ઓળખી છે કોને સાચી સાચાણી
0: ભૂગતો મારો કાણો નહી માનો
2: લે
1: ભગવાન
2: ની કૃપા
0: એક તો બે ખિલકોળિયો અને એક બે બિગનોળિયો ઠાકર દેખ લ્યો પણ દેખ લ્યો
2: ના જંગલ મેં તો બે બિગનોળિયા આવે તો હે રાત પણ મેતકું જોયા ને ભાઈ
0: તો પહેલે પૌડીએ છટકા દૂજે પૌડીએ માં એવું હે કે ભેંસ બ્યાવે ને પાડો દૂજે એમ વાહ તો ભાઈ ત્રીજી આડી હાકો
1: આડી વાત બહુ ઘેરી આડી હે આડી હે ઊંસો બેઠો બાતો ઘણી પગને ચાલે ફેર ધણી ઘર જાવે બિના પગો બોલો કોઈ સમજો શકો પાછી પૂછું કે ઊંસો બેઠો બાતો ઘણી પગ પગ હે કોની તો ઈ જે ઘર ઘર જાવે બિના પગો બોલો કોઈ સમજો આ ચીજ કઈ
0: એક તો વે પવન અને એક વે ટેમ
2: ના ના ના રેડિયો બિલકુલ
0: સાચી વાત વાહ ભાઈ વાહ ભાઈઓ વાહ
2: ગયો
0: બિરાદરા માતા કે બા મોટોડી ખેડી ધાણી હે તો હું દેખ લી રામ રામ તો અમે ભાઈ બરકત ગાંધી ને પાવડી સડાવા એક તો વે ખીણી જીવડો અને એક વે ભણી જીવડો
1: ભણી જીવડો

0: કોને આ ફોન કરી?
1: કાળા કાળા કાળી કાળી કાળી બકરી રાતા રાતા બિચિયા જતી જાવે બકરી લારે જાવે બિચિયા
2: હે
1: વાગ હે કે કોન જેની વાત હે
0: હે કોન
3: હે ગોવેલ રેલ ગાડી હે
0: રેલ ગાડી
1: હા બાર બાર રામેશભાઈઓ થી ફોન કર્યો બઢિયા
2: પેલે
1: પૌડી સડકા દૂજે પૌડિયા
2: કમાવે
1: રિપ્યો બતાવે અદેલી અદેલી આટાના કમાવે રિપ્યો બતાવે આટાના ચોરી વે
2: કમાવે તો ઘણો પર બતાવે
1: લુકાવણો વે હાથ બતાવણો નહી હાથ તો બોલ નહી નહી અમે ત્રીજી પૌડી આડી આગ દો
2: આડી તો છે
1: એવું એવું કે આજે ઘેરા લારે ઘેરા ચેન બંધી હે પગા મેં સરપટ દોડી હું મેં સડક શહેર મેં ગાંવ મેં
2: પાયલ
1: પાયલ કોવે આજે ઘેરા લારે ઘેરા ચેન બંધી હે પગા મેં સરપટ દોડું મેં સડક માતે શહેર ગાંવ મેં
2: ગાડી
1: ગાડી કોવે સાયકલ
0: વે સાયકલ વે ચેન આલી કોણ પછે
2: ચેન
1: આલી હમ સાયકલ ઇ ચલાવો ઠીક હે મની બાદ હું ઓલ ચીજે પૌડી સાડી રામ રામ રામ રામ
4: રામ રામ
1: કોણ બોલો
4: નવલજી ને રામ રામ ઘેવર રામ બાળી સ જિંદનિયાળા
1: ઓ નવલોજી આઈ વાત કરા દેવ થારી ઘણી વાત ઠીક સાથી હા હા ઠીક ઠીક